0: ભાઈ બેનના એના લોકગીત ગાયો તો બેન ઉષા રાયકવાર ઓર સાથી ના ના એકા સાથ જ ઘડી કી સુઈ ના કીરી હે કે આજ કા એના સફર કા ન્યાજ દા વિરામ જય જવાન જય કિસાન સબ કિસાન ભાઈ બેનના કા પ્રિયંકા કી રામ રામ
1: अभी आप सुन रहे थे किसान भाइयों का कार्यक्रम खेती गृहस्थी, ये आकाशवाणी इंदौर है। अगला कार्यक्रम आकाशवाणी भोपाल से कुछ ही पलों में होगा।
2: सुर्खियों में